0: નહીં કરું કીધું ને?
1: અરે કહું છું બંક કર માસ્ટર, શું જોવું છે?
0: તમારે જે જોવું હોય તે જુઓ, સમજા ને? જ્યાં સુધી રવિ શર્મા ને ન સાંભળું ને ત્યાં સુધી રેડિયો બંધ નહીં કરું, નહીં કરું, નહીં કરું.
1: એટલે
0: એટલે શું? વાર છોડીશ.